શુભારંભ કરીને. આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવ નવી દિલ્હીમાં સંવાદદાતામાં બતાવીને કે પ્રમુખ કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે અગવાઈમાં કોલકાતા કે રેડ રોડમાં કરે જાહી. ઓમન બતાવીને કે એ મોકામાં 45 મિનિટ કે યોગ પ્રોટોકોલ રાખે જાહી. એસો કે અંતરરાષ્ટ્રીય યોગ દિવસ કે વિષય હે સ્વસ્થ જીવન કે લીએ યોગ. કેન્દ્ર કે મોદી સરકાર કે 12 વર્ષ પૂરા હોય કે મોકામાં ગૌરેલા પિંડરા મરવાહી જિલ્લા કે ભારતીય જનતા પાર્ટી પિછડા વર્ગ મોરચા ડહારલે પિંડરા નગર કે મુક્તિધામ પરિસરમાં સ્વચ્છતા અભિયાન ચલાય ગઈસ. ઉહે શક્તિ જિલ્લા પંચાયત કાર્યાલયમાં ઘલો મોદી સરકાર કે 12 સાલ પૂરા હોય ઉપર પ્રદર્શની રાખે ગઈ હે. રાયપુરમાં હોય 36મા રાષ્ટ્રીય કેનો સ્પ્રિન્ટ જુનિયર પુરુષ મહિલા ઔ સબ જુનિયર પ્રતિયોગિતામાં છત્તીસગઢ કે ખેલાડી મન બઢિયા પ્રદર્શન કરી. નવા રાયપુર સ્થિત સેન્ધ લેકમાં હોય 3 દિન કે પ્રતિયોગિતા કે આખરી દિન કાલી છત્તીસગઢ 1 સ્વર્ણ 2 રજત ઔ 1 ઠીન કાંસ્ય પદક કે સંગ 4 ઠીન પદક જીતી. પ્રતિયોગિતામાં છત્તીસગઢ કુલ 3 સ્વર્ણ 2 રજત ઔ 4 ઠીન કાંસ્ય પદક મિલીસ. પૂરા પ્રતિયોગિતામાં મધ્યપ્રદેશ પહેલી જગા બનાઈશ તો ઉહે દુસર સ્થાનમાં કેરલ ઔ ઓડિશાલા તીસર સ્થાન મિલીસ. પ્રતિયોગિતામાં દેશ કે 24 રાજ્ય લે કરીબન 800 ખેલાડી મન ભાગ લીન. આવો પેશે મોસમ કે હાલ. મોસમ વિભાગ કે મુતાબિક છત્તીસગઢમાં માનસૂન કે પહોંચેમાં થોડીક સમય લગ સકતે. મોસમ વિજ્ઞાની ડોક્ટર ગાયત્રી વાણી હે બતાવીને કે બિહાર લે લેકે દક્ષિણ છત્તીસગઢ તક એક ઠીન દ્રોણિકા બને હે. એખર પ્રભાવ લે કોનો કોનો જગામાં ગરજ ચમક કે સંગ વર્ષા હો સકતે. અબ થોરકું સમાચાર સારમાં. દુર્ગ જિલ્લા કે અગ્રસેન ચોક ઔ ઓખર તીર્થખાર કે રદ્દામાં અવૈધ રૂપલે ચલાય જાત ઠેલા ખોમચા વાલે મલ્લ પ્રશાસન ડહારલે હટાય કે કાર્યવાહી કરે ગીસ. કબીરધામ જિલ્લા કે દસરંગપુર પીપરિયા થાના ઔ સાયબર સેલ કે સંયુક્ત ટીમ હ બિજલી વાલે જીનીસ કે ગબન ઔ ચોરી કે આરોપમાં 5 જીન આરોપી મલ્લ ગ્રિફ્તાર કરે હે. ઔ કોંડાગાંવ જિલ્લામાં પટવારી ભરતીમાં ચયન કરાય કે ઝાંસા દેવૈયા એક જીન મનખે લે કરીબન 6.5 લાખ રૂપિયા કે ઠગી કરે કે મામલા આગુઆ હે. એ મામલામાં પોલીસ એક જીન યુવક લ ગ્રિફ્તાર કરે હે. આખિરમાં પ્રમુખ સમાચાર એક ઘાવ ફેર. છત્તીસગઢ વિધાનસભા કે માનસૂન સત્ર 13 જુલાઈ લે શરૂ. 17 જુલાઈ તક ચલૈયા સત્રમાં હોહી 5 બૈઠકા. પ્રદેશમાં બિજલી કે ભાવમાં કરીબન 6% કે બઢોતરી કરે ગીસ. ઔ ગરમી છુટ્ટી કે બાદ કાલી લે જમ્મો સરકારી ઔ પ્રાઇવેટ સ્કૂલ ખુલ્હી. 27 જૂન તક મનાય જહી શાલા પ્રવેશ ઉત્સવ. એખરે સંગ છત્તીસગઢી સમાચાર બુલેટિન ઇહે સિરાવત હે. જય જોહાર.